0: જન જન કે વાણી છે આકાશવાણી, આ અપન 90 ગૌરવશાલી વર્ષ પૂરા કરી રહલ છે આઈ આકાશવાણી. આ એહી ઉપલબ્ધિક અવસર પર આઈ હમરા લોકની એક સંગ બૈસ કવિ ગોષ્ઠીક આનંદ લ રહલ છી. આબ આમંત્રિત કરી રહલ છિયન હિન્દી મે ચંદ્રમોહન પોદ્દાર કે.
1: જી, શીર્ષક ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન. ऑल इंडिया रेडियो स्टेशन जनसंपर्क बढ़ाता है. ऑल इंडिया रेडियो स्टेशन जनसंपर्क बढ़ाता है. 90 साल से है स्थापित जनसंवाद बनाता है. ऑल इंडिया रेडियो स्टेशन जनसंपर्क बढ़ाता है. 90 साल से है स्थापित जनसंवाद बनाता है. शिक्षा और साहित्य से जोड़े कला संस्कृति से नाता. कृषि खेल विज्ञान की सूचना घर घर